This is KZMB 104.9 FM Phoenicia Radio पर आप सामने रहे छो गुजराती कार्यक्रम साथ संगात अने हूँ छू तमारी साथी संगाती नीलम रवि। कार्यक्रम तमारी सेवामां दर रविवार नी बपोरे 104.9 FM Phoenicia Radio ज्यां तमारी सेवामां प्रस्तुत करू छू गुजराती गीत संगीत भाषा अने साहित्यनो सुंदर समन्वय। दर रविवारे एक नम्र प्रयास के ज्यां आगळ तमारा माटे घणा बधा अलग अलग विषयों पर माहिती आपू छू, माहितीनो आदान प्रदान, तमारी कंईक माहिती, मारी कंईक माहिती, अलग अलग विषय, चाहे इतिहास होय, धर्म होय, संस्कृति, रीति रिवाज के कोई पण दुनिया में बनती घटनाओं, बधीज विषयों पर वातचीत, बधाज विषयों पर वातचीत अने माहितीनो आदान प्रदान तमारा साथ संघात साथे। आजे छे दरेक महीनाना पहला रविवारनी जेम, जी बिल्कुल मे महीनानो पहलो रविवार तमने समर्पित, एटले के तमारी ज पसंदना केटलाक सुंदर गुजराती गीतो अने एनी साथे साथे क्यांक वांचेला सुंदर अवतरणो, क्यांक वांचेली सुंदर भूतकथाओ, कवितानी पंक्तिओ के लेखना अवतरणो। તમે પણ જો કંઈક વહેંચવા માંગતા હો, તમે કંઈક કહેવા માંગતા હો, તમે પોતે પણ કંઈક લખતા હો અને અમારી સાથે શેર કરવા માંગતા હો, તો વેલ આજનો દિવસ છે તમારો, બિલકુલ તમે ઓન એર આવી શકો છો અને અમારા શ્રોતાઓ સાથે, સાથી સંગાતીઓ સાથે તમારી માહિતી પણ શેર કરી શકો છો। 104.9 FM Phoenicia Radio, હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે, દર રવિવારની બપોરે ઓન Phoenicia Radio બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર, અને આ સાથ અને સંગાત આપણો રહેશે એક વાગ્યા સુધી। જી હા, તમે જાણતા હશો કે દર મહિનાના પહેલા રવિવારે કંઈક વાતો તમારી માટે।

એશ્વરા મજમુદારના ખૂબ જ સુંદર અવાજમાં કાર્યક્રમનું પહેલું ગીત, પહેલું ભક્તિ ગીત ઓન 104.9 FM ફનેશા રેડિયો. અને મેં કહ્યું તેમ આજનો દિવસ છે તમને સમર્પિત. તમે જે પણ કંઈક કહેવા માગતા હો કે સાંભળવા માગતા હો. ઘણી બધી વખત એવું થતું હોય કે જ્યારે મારા શ્રોતાઓ મને મળતા હોય ત્યારે કહેતા હોય કે પોતે કવિતાઓ લખે છે, પોતે ઘણા બધા લેખ પણ લખે છે અને સાહિત્યમાં ઘણો બધો રસ છે, ત્યારે હંમેશા એમને આમંત્રણ આપતી હોઉં છું કે આ કાર્યક્રમ તમારો છે, તમારે જ્યારે પણ આ કાર્યક્રમમાં આવીને તમારી જે પણ સુંદર કૃતિઓ હોય અમારી સાથે શેર કરવી હોય, અમારા સાથી સંગાતીઓ સાથે શેર કરવી હોય તો વેલ આ છે તમારો કાર્યક્રમ. અને એકવાર ફરીથી આજે હું તમને બધાને આમંત્રિત કરી રહી છું કે તમે કંઈક લખ્યું હોય, તમે કંઈક રીતે કોઈ પણ રીતે સાહિત્ય સાથે સંકળાયેલા હો અને તમને એમ લાગતું હોય કે મારે આ વાત, મારી આ જે કૃતિ છે, મારી આ રચના છે ઘણા બધા શ્રોતાઓ સુધી પહોંચાડવી છે, સો વેલ આ છે તમારો કાર્યક્રમ જેનું નામ છે સાથ સંગાત. અને આજના ગીતો પણ તમારી જ પસંદ પર કેટલાક સુંદર ગીતો ઓન 104.9 FM ફનેશિયા રેડિયો. કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં એક સુંદર ગીત સાંભળીએ, ત્યારબાદ એક સુંદર બોધ કથા જે મેં ક્યાંક વાંચેલી અને સાંભળેલી એ તમારી સાથે શેર કરીશ ઓન ફનેશિયા રેડિયો.

કવિતા કૃષ્ણમૂર્તિના ખૂબ જ સુંદર અવાજમાં હસ્તાક્ષર, જી હા હસ્તાક્ષર છે એલ્બમનું નામ, માધવ રામાનુજની સુંદર કવિતા હતી એવું રે અજાણ્યું સપન સાંભળ્યું. કાર્યક્રમનું નામ સાત સંગાત અને હું છું તમારી સાથે સંગાતથી નીલમ દવે. અને મેં કહ્યું તેમ કાર્યક્રમમાં આજે છે તમને તમારી માટે તમને જે પણ શેર કરવું હોય, તમે કોઈ સુંદર કૃતિઓ લખતા હો કે ક્યાંક વાંચી પણ હોય સુંદર અવતરણો કવિતાની પંક્તિઓ, આ છે તમારો કાર્યક્રમ, તમારો સાથ, તમારો સંગાત. હંમેશા આપણે તથાગત એટલે કે બુદ્ધની બહુ બધી વાર્તાઓ સાંભળી છે, વાંચી છે, ઝેન કથાઓ જેને આપણે કહીએ છીએ, એમાંથી ક્યાંક ને ક્યાંક તમને જીવન માટે ઘણા બધા ઉપદેશો મળી જતા હોય છે. એવી જ રીતે એક સુંદર એક બીજી કથા છે કે એક વખત ભગવાન બુદ્ધ હતા એ પોતાના શિષ્યો સાથે બેઠા હતા, તથાગત જે હતા એ. થોડી વાર પછી બુદ્ધએ પોતાના હાથમાં એક દોરડું લીધું, લાંબુ દોરડું લીધું. બધા શિષ્યોને બહુ નવાઈ લાગી કે બુદ્ધ એટલે કે તથાગત કરવા શું માંગે છે, શા માટે દોરડું લીધું એમણે હાથમાં. એમણે દોરડામાં એક પછી એક એમ ત્રણ ગાંઠ મારી, પહેલાં એક મોટી ગાંઠ મારી, પછી બીજી, પછી ત્રીજી. એટલે એમના જે શિષ્યો જોઈ રહ્યા હતા એમને પણ નવાઈ લાગી કે આજે આ તથાગત કરવા શું માંગે છે. બુદ્ધે પછી પૂછ્યું કે આજે ત્રણ ગાંઠ મેં મારી છે દોરડામાં, હવે આ દોરડું જે પહેલાં મેં તમને દેખાડ્યું તો એવું જ લાગે છે કે એનું સ્વરૂપ બદલાઈ ગયું છે? એટલે બધાએ કહ્યું કે હા, સ્વરૂપ બદલાઈ ગયું છે, કારણ કે એનામાં હવે ગાંઠ પડી ગઈ છે. એટલે બુદ્ધે બધાની વાત સાંભળી અને પછી કહ્યું કે ઓકે, હવે તો આપણે ગાંઠ ખોલવી જોઈએ, બરાબર ને? આપણે આ ગાંઠ છે તો એને પાછું એના સ્વરૂપમાં લાવવી જોઈએ. એટલે બુદ્ધે ગાંઠ ખોલવા માટે દોરડાને ફરીથી ખેંચવા લાગ્યા બંને તરફ. અને બુદ્ધે પૂછ્યું પોતાના શિષ્યને કે આવી રીતે ગાંઠ ખુલી જશે? શિષ્યએ કહ્યું કે ના તથાગત, આનાથી તો ગાંઠ વધારે મજબૂત થઈ જશે, કારણ કે તમે જે કરી રહ્યા છો, દોરડા ખેંચી રહ્યા છો, એનાથી ગાંઠ ખુલવાના બદલે વધારે બંધાઈ જશે. ત્યારે તથાગતે એમના જે ખૂબ જ મંદ મુસ્કાન, જે આપણે કહીએ મંદ મુસ્કાન સાથે કહ્યું, બસ આ જ વાત મારે તમને સમજાવી હતી. જીવન પણ આ દોરડા જેવું છે. ઘણી વખત જીવનમાં ઘણી બધી ગાંઠો બંધાઈ જાય છે, ઘણી બધી નાની નાની મુસીબત આવી જાય, ત્યારે મુસીબતનું નિરાકરણ કરવાના બદલે, શાંતિથી સમજવાના બદલે આપણે વધારે ખેંચીએ છીએ. આપણે જેમ દોરડાને આપણે ખેંચીને ગાંઠ વધારે મજબૂત થઈ જશે, ગાંઠ વધારે ઉંકેલાશે નહીં, એમ આપણે પણ એટલું બધું જીવનને ખેંચીએ છીએ કે વધારે ગાંઠ વધારે ને વધારે ઉકલાતી જશે, એના કરતાં વધારે ને વધારે મજબૂત થતી જશે. તમારે ગાંઠ ખોલવી હોય તો પહેલાં સમસ્યાને સમજવી પડશે અને ખૂબ જ ધૈર્યથી. કોઈ પણ વસ્તુમાં તમારે ગાંઠ ખોલવી હોય, કોઈ પણ દોરડામાં કે દોરીમાં કે ક્યાંય પણ, તમારે ઘણું ધૈર્ય અપનાવવું પડે. તમારે ઘણે ધીરે રહીને એની ગાંઠ એક પછી બીજી એમ આપણે ઉકેલતા હોઈએ છીએ. તો એમ જીવનમાં પણ સમસ્યાઓ તો આવતી જ રહેશે, પરંતુ સમસ્યા જ્યારે આવે ત્યારે એને વધારે ખેંચવાના બદલે ધીરે ધીરે, બહુ જ ધૈર્ય સાથે, બહુ જ શ્રદ્ધા સાથે અને બહુ જ સંયમ સાથે તમારે ગાંઠો ખોલવાની છે. કારણ કે એ જ જીવન છે કે જ્યાં ધૈર્ય અને સંયમની પરીક્ષા હંમેશા કરતી હોય છે તમારી મુસીબતો.

હું જ છું એ મારો ભ્રમ છે, હું જ છું એ મારો ભ્રમ છે, પણ હું જેના થકી છું એ જ બ્રહ્મ છે. હું જ છું એ મારો ભ્રમ છે, પરંતુ હું જેના થકી છું એ જ બ્રહ્મ છે. મેં આ કાર્ય કર્યું એ મારો ભ્રમ છે, મેં આ કાર્ય કર્યું એ મારો ભ્રમ છે, પણ જેના થકી મેં કાર્ય કર્યું એ જ બ્રહ્મ છે. મારા નામથી જ બધું થઈ જાય છે એ ભ્રમ છે, મારા નામથી જ બધું જ થઈ જાય છે એ ભ્રમ છે, પણ જેના નામથી બધું જ તરી જાય એ બ્રહ્મ છે. અમે કેટલાયની મદદ કરી અમારો ભ્રમ છે, અમે કેટલાયની પણ મદદ કરી છે અમારો ભ્રમ છે, પણ જેના પીઠબળથી મદદ કરી શક્યા એ જ બ્રહ્મ છે. હું, મેં, મારું, અમે, આ સર્વસ્વ એ બધું જ ભ્રમ છે. હું, મેં, મારું, અમે, આખું સર્વસ્વ જ ભ્રમ છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપા એ જ બ્રહ્મ છે.

પ્રિયા સરૈયાના ખૂબ જ સુંદર અવાજમાં મેળેથી તમે કંઈક લાવજો. જી બિલકુલ. અને તમે બધા જો મને, હું ઘણી વખત આ બધી વાત ઓછી કરતી હોઉં છું, પરંતુ આજે વાત નીકળી છે એટલે મને મન થયું કે હું, ઘણા બધા એવા આપણા તહેવારો હોય છે અને ઘણા બધા દિવસો હોય છે કે ખાસ એ દિવસે હું નથી હોતી રેડિયો ઉપર, કારણ કે આપણો જે સાથ સંગાત થતો હોય છે ફક્ત શનિવાર અને રવિવાર હોય છે, અને ગુજરાતી કાર્યક્રમનો સાથ સંગાત ફક્ત રવિવારે. પરંતુ એક નાનો સરખો પ્રયાસ હોય છે મારો કે દિવસને યાદ કરીને હું ખાસ સોશિયલ મીડિયા ઉપર કંઈક ને કંઈક સંદેશો, કંઈક ને કંઈક રીતે હું રેકોર્ડિંગ ને મૂકતી હોઉં છું. તો ગુજરાત ડે નિમિત્તે પણ મેં, ગુજરાત ડે જે શુક્રવારે હતું એના માટે પણ મેં એક નાની સરખી જે કમ્યુનિટી આઉટરીચના પ્રયાસ પ્રમાણે ગુજરાતીમાં મારા બધા શ્રોતાઓ માટે, જે જે મને ફોલો કરે છે એમને કદાચ ખબર હશે, તો એના માટે મૂકી હતી. પરંતુ મને એમ થયું કે આજે સાત સંગાત થયો છે, જે આજે ત્રીજી જ મેં છે, અને ઓફકોર્સ અમારા એક શ્રોતા ભાઈએ પણ મને એમના તરફથી ગીત ડેડિકેટ કરવાનું કહ્યું છે, તો હું બિલકુલ તમને બધાને ગુજરાત ગીત નિમિત્તે એક સુંદર ગીત ડેડિકેટ બધા જ ગુજરાતીઓને સમર્પિત કરીશ. કારણ કે હું માનું છું કે ગુજરાત માટે, અને હું પોતે મહારાષ્ટ્રમાં મોટી થયેલી છું એટલે મારે મહારાષ્ટ્ર ડે માટે પણ કહેવું જોઈએ. કારણ કે મેં કહ્યું તેમ જન્મથી લઈને ભણતર વગેરે વગેરે બધું જ મારું મહારાષ્ટ્ર મુંબઈમાં થયું છે. તો જેટલી ગુજરાત દિવસની વાતો હોય એટલી જ મહારાષ્ટ્ર ડેની પણ વાત કરવી જોઈએ. પરંતુ જ્યારે ગુજરાતની વાત નીકળે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે સત્ય અને અહિંસાની આણ એટલે કે ગુજરાત, જે નરસિંહ મહેતા પણ છે એટલે નરસિંહ મહેતાની ભક્તિ પણ છે એ ગુજરાત છે. તો સાથે સાથે આપણી પાસે સરદારનું નેતૃત્વ છે અને એની સાથે સાથે ગાંધીજીની સત્ય અને અહિંસા પણ છે. તે ખમીરવંતા ગુજરાતીની માટે આપણે કહીએ એટલી ઓછી વાતો હોય છે, પરંતુ એકવાર ફરીથી દરેક ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હું પોતે મહારાષ્ટ્રની મુલગી છું એટલે કે મુંબઈની ગુજરાત ખરી, પરંતુ મુંબઈની એટલે મુંબઈ માટે પણ મહારાષ્ટ્ર સ્થાપના દિવસ નિમિત્તે પણ અમારા બધા જ મુંબઈના રહેવાસીઓને પણ મહારાષ્ટ્ર સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જે હતી પહેલી જ મે. 972-235-5555 હું છું તમારી સાથી સંગાતથી. કાર્યક્રમનું નામ તમારી માટે સાથ સંગાત, દર રવિવારની બપોરે ઓન 104.9 FM ફન એશિયા રેડિયો.

धन्य धन्य ગુજરાતની ધરતી જે બિલકુલ હંમેશા જ્યારે હું કોઈ નોન ગુજરાતી સાથે વાત કરતી હોઉં ને ત્યારે મને એક ગુજરાતી દરેક ગુજરાતી માટે એક બિલકુલ કોમ્પ્લિમેન્ટ મને મળતું હોય છે અને એ કોમ્પ્લિમેન્ટ કે તમારે ગુજરાતીઓની બોલીમાં મીઠાશ હોય ત્યારે હું બિલકુલ કહું કે જી હા ગુજરાતીઓ જેટલું મીઠાશથી બોલી શકે એટલી અને ઓફકોર્સ બધાને પોતપોતાની માતૃભાષા મીઠી જ લાગતી હોય પરંતુ ઇન જનરલ એવું કહેવાય કે ગુજરાતીઓ વધારે મીઠાશ હોય છે ગુજરાતીની બોલીમાં વેપારી પણ હોય બિલકુલ વેપારમાં વિશ્વાસ હોય દુનિયાના ખૂણે ખૂણે વસી શકે દુનિયાનો એવો કોઈ ખૂણો નહીં હોય જે આપણને એમ થાય કે ગુજરાતીઓ નહીં હોય દુનિયાના ખૂણે ખૂણે હોય વેપારી હોય ખંતીલા હોય ખુમારીવાળા હોય પરંતુ છતાં પણ આપણી બોલીમાં મીઠાશ હોય એ છે ગુજરાતી તો જય જય ગરવી ગુજરાત અને મેં કહ્યું તેમ ગુજરાતની યાદ કરીએ તો મહારાષ્ટ્રને પણ મારે યાદ કરવું જ પડે મારું જન્મસ્થળ કર્મસ્થળ બાળપણ સ્થળ જે પણ તમે કહો પરંતુ ગુજરાતી છું એટલે ગરવી ગુજરાતને પણ આપણે બિલકુલ યાદ કરીએ અને આ ગુજરાત માટે ગુજરાતી ભાષા માટે મારો જે એક પ્રયાસ છે ઘણા વર્ષોથી દશકાઓથી તમારા સમક્ષ આ કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો એમાં તમારા બધાનો સાથ છે સહકાર છે સંગાથ છે અને ઘણા બધા આશીર્વાદ પણ છે રાઇટ હિરણવાનો 4.9 FM